0: આપણમને કાર્યક્રમ સુનુચન આકાશવાણી સંબલપુર કેન્દ્રન મૂલ કરુછું ગુટ્ટે હિન્દી સિનેમા ગીતર કાર્યક્રમ આજકા એથી હમ આપકે હે કોન સિનેમાર ગીત માનકે સુનન ગીત લખીચન રવિન્દર રાવલ આર દેવ કોહલી સંગીત દેચન રામ લખમન કાર્યક્રમર પહેલા ગીતટા સુનન ગાયછન લતા મંગેશકર આર એસપી બાલાસુબ્રમણ્યમ ગીત લખીચન રવિન્દર રાવલ
1: Ten, nine, eight, seven, six, five, four, three, two, one, let's start the fun.